0: 선생님께서 이시기 사람을 해서 아마 뉴로로터 포탈 포탈의 인사 다섯살 만나보니 미남이 또 포탈 바쁘신 거니까 안호범이 다섯살까지 연구할까 아니면 연극기 메리톨 콜레지 포탈로 포탈이 좋나 안호범이 토미
1: 맞습니다 미리돌로로 사리키 뉴로서비사 따로 너랑 떠올리나 안호범이 하 안호범이 다토 예 참미
0: 아타이 스파셔드 기포 안호범 뉴로 ICU 따다 포티포 수비다 바이크 잡잔카르가기 스네트티 바타타시 바스판타나비 바치아터 스네트바니스
1: 건데키 메디컬 콜리스 포크라 바타이크 스와스피 한도 바르샤 스미츠 따다토파티 바타이크 메헤나트 포마이 크레이트하마 라자니 고스파니 아미타하소
2: विगत 15 वर्ष देखिए उत्कृष्ट डिजाइन और शुल्क शुद्धता में ग्राहक को मन जीतने सफल
1: आकर्षक
3: तथा आधुनिक डिजाइन को गर्व तथा विवाह का सूची गमला पूरी साथी गर्म परिवार हमीलाई समझ वर्षों देखिए विश्वास
1: ओम प्रसार आभूषण सिंचा दिवस
3: शीतला गंडकी चार पुल द्वारा भेटे बजार दो पाइट और भूज बहादुर सिंह
4: चाहना

다리 빠진 것이 무엇인 것인지 오늘 것들이 다리 분을 돌봐도 쓰지만 안방에서 타고 치우고 소리를 듣지 아침에 부활을 구하는 부활이 그리스도 모든 자리를 손바닥이 안방에서 다리들고 써먹는다 미소는 미소이고 전자리를 받으셔 조사차 부활이 뭘 빨리 돌봐도 지구 졸린 살이 부인 실빛 거기로 돌봐도 우리도 자유 발을 잡니다 शारीरिक रूप में अपूर्णता भएको बाजुङ्गी एक महिनाले पचपन्न वर्षको उमेरमा नागरिकता प्राप्त गरेको छ बाजुङ्गका प्रमुख सेवा अधिकारी विष्णु प्रसाद भद्रले तीन महिनाको घरमा पुगेर नागरिकता प्रदान गर्नुभएको हो गाउँपालिकाको सैनिक नगरपालिका आजीवासी जुन नेपालीलाई पर्ने सहित पुत्रले घरमै पुगेर नागरिकता